પધારો સા ગોકળા મેં આપ સગલા જણારો ઘણો ઘણો સ્વાગત. ગોકળા મેં આજ આપણે લા રહે વિજયલક્ષ્મી બાઈ સા, તો આપ સગલા જણાને મારો રામ રામ સા ખમ્મા ઘણી. દેખો સા બાર ગરમી ઘણી પડી રહી હે, ઘરું બાને નીકળા તો તાવડો તીખો લાગી રહ્યો હે. કઈ કહેવા સા કે ચમડી બલ જાવે, પણ યો તાવડો વણાને કિસ્તર લાગે જો આપણે સાથી લારે રહેવે હુણા અણી ગીત મેં.